0: 치케몰라. 세. 잔레 딘제스 베비나 켄사슈도. 지르 투스유드 자 킬레 쳔부 딘제지기 젠다 켄제스 차버 나조치슈 아 용도에.
1: 아 야오슈. 네 슝레 칸타가지. 주진 샤라키라 스지슈가 피다.
0: 디리 차 통금에 토도 레로 망고유라 팔로제 손도스 소우.
1: 수량게 네키란 늘리 야오슈민도 스지.
0: 뭐라게 디제 칭마리. 나치다게 요와 셉신이 심범랑의 신으로.
1: 네 신기. 디딩키랑 네 균중가 피해버지바.
0: 글쎄. 디제 마시다. 이내 창고시에나 디리 장토베지 나고네 로데르시라 신송아.
1: 디제 마송다 조진 샤라. 키란 톨데부초네 나 양로 데부킨 마치오. 나조망 란초바 레지디난게 네딩키레지리. 방서 비우다 출료야게 텔러 더냠시라 여시. 로다 디티에 조송 쳬와 주스 등게 였다. 만족해 레네 등 두소는 ठीक सो तो चिंची तो तो कंजे चाहो जेला
0: ओ जान खरी चेन दुई ने ठेगा गा शे दा
1: येस ना जुरिन शाओ लाई किना छि यिनची बक जो बि या खे ले दा जेन नान गु गु यिन ना नि गो यी सो तो चिंची तो तो सिज नान गा थे दा गोन दा खा खा थे
0: योंगा ना छि यिनची छिन छो छे ने थिरिन ये ले जु यिन दा
1: Liz, did you need to go to the house?
0: Yes, I did.
1: Did you go to the
0: house? Liz, I did.